નમસ્કાર, એ આકાશવાણીએ હું તુસી સરબજીત કૌર તું પ્રાદેશિક ખબરાં સુણો. પંચાયતી રાજ મંત્રાલય દે સકત્તર વિવેક ભારદ્વાજને અજ દેશનું પાણી દે પ્રબંધ વિચ આત્મનિર્ભર બનાઉણ લઈ સમૂહક યત્નાં દી લોડ તે જોર દિત્તા હૈ. ઓ નવી દિલ્હી વિચ ગ્રામ પંચાયતાં વલ્લો પાણી દે પ્રબંધ તે જલ સુરક્ષા યોજના તે કરાએ ગયે મુખ ટ્રેનરાં દી